એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે અધિક જેઠ સુદ આઠમ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 23 મે ઈસવીસન 2024. અત્યારે સવારના 5:57 અને 45 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: આઈ સુનતે હૈ કાર્યક્રમ ચિત્રલોક કા શેષ ભાગ.

0: નિશા સ્કીમના ટેલી લો ન્યાય બંધુ કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tallylaw.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
2: પ્રસ્તુત હૈ કાર્યક્રમ આજ કે ફનકાર. સુનને વાલોં કો મંદાકિની જોશી કા નમસ્કાર. એક અભિનેત્રી જો અપને અભિનય કી શરૂઆત સ્કૂલ ઓર કોલેજ કે થિયેટર સે કરતી હૈ, ધીરે ધીરે ટીવી સીરિયલ કી ઓર બઢતી હૈ, બોલિવૂડ મે આકર અપની એક્ટિંગ કે દમ પર અપની એક અલગ પહેચાન બનાતી હૈ ઓર આજ ઓટીટી કી ક્વીન કહેલાતી હૈ, વો હૈ શૈફાલી શાહ.

102.4 મેગાહર્ટ્સ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ અભિનેતા સંજીવ કુમારના જીવનની કેટલીક વાતો અને એમના પર ફિલ્માવેલ ગીતો પર આધારિત કાર્યક્રમ

ફિલ્મ જગત જેમને સંજીવ કુમારના નામે જાણે છે એ હરિહર જેઠાલાલ જરીવાલાનો જન્મ 9 જુલાઈ 1938 રોજ ગુજરાતના સુરતમાં થયો. કુટુંબ મુંબઈ આવીને વસ્યું. અભિનયમાં રસ ધરાવતા હરિહરની કારકિર્દી રંગમંચથી આરંભ થઈ. ઇપટાના નાટકોમાં અભિનય કરતા અને ફિલ્માલયની અભિનય ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો અભ્યાસ કરતા. હમ હિન્દુસ્તાની અને આઓ પ્યાર કરે જેવી ફિલ્મોમાં નાની એવી ભૂમિકાઓ ભજવ્યા બાદ એમને સ્ટન્ટ ફિલ્મમાં નાયકની ભૂમિકાઓ ભજવવાનો અવસર મળવા લાગ્યો. આવી કેટલીક ફિલ્મો છે, નિશાન, અલીબાબા ઓર 40 ચોર, બાદલ, સ્મગલર વગેરે. વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવનાર સંજીવ કુમારના અભિનયના અન્ય પરિમાણો વિશે વાતો કરતા પહેલા ચાલો સાંભળીએ એમની સ્ટન્ટ ફિલ્મ રાજા ઓર રંકનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગાયક છે મોહમ્મદ રફી.

અભિનેતા સંજીવ કુમારની અભિનય ક્ષમતાનું એક પાસું છે ભોળા અને લાગણીસભર ગ્રામીણ પાત્રોની ભૂમિકા. આ પાત્રના જીવનમાં કોઈક એવી ઘટના ઘટે છે જેના બાદ એનું જીવન તદ્દન બદલાઈ જાય છે. પછી એ ભોળો ગામડિયો ક્યારેક તો વિદ્રોહી બની જાય છે, ક્યારેક સફળ અને બાહોશ વ્યક્તિ, તો ક્યારેક શાતીર અપરાધી. અભિનેતા સંજીવ કુમારનું આવું સ્વરૂપ દેખાય છે ફિલ્મ અનોખી રાતના બલદેવ સિંહમાં, ફિલ્મ અર્જુન પંડિતના અર્જુનમાં, રામ તેરે કિતને નામ ફિલ્મના રામમાં તથા દેવતા ફિલ્મના પાત્ર ટોની ઉર્ફ તરુણ કુમારમાં. આ ગામડિયો એની પ્રેમિકાને મળવાની વેળાએ ગેલમાં આવી જાય ત્યારે ઉદ્ભવતી એની ભાવભંગીમાઓ ભજવી બતાવી છે, અથવા કહીએ કે જીવી બતાવી છે, અભિનેતા સંજીવ કુમારે ફિલ્મ અનોખી રાતના એક ગીતમાં. ગીત છે ઇન્દિવરનું, સુહામણું સંગીત છે રોશનનું, મધુર સ્વર છે મુકેશનું.

અભિનેતા સંજીવ કુમાર સ્વિચ ઓન સ્વિચ ઓફ અભિનેતા હતા. તેઓ કેમેરો ચાલુ થાય તે પહેલા કોઈ રમૂજ કરતા હોય, કંઈક વાંચતા હોય અથવા ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય, પરંતુ દિગ્દર્શકના એક ઇશારે તેઓ ગંભીર અથવા હાસ્ય ગમે તે પ્રકારની ભૂમિકા માટે જાતને તૈયાર કરી લેતા. આ જ રીતે કોઈ ભાવુક અથવા આંસુ વહેવડાવતું દૃશ્ય ભજવ્યા બાદ કેમેરો બંધ થતા જ તેઓ હસવા માંડતા. અભિનેતા સંજીવ કુમારના સાથી કલાકાર એમની આ પ્રતિભાથી પરેશાન થઈ જતા, કારણ કે અન્ય કલાકારોને આવા પાત્રો ભજવતા પહેલા પૂરતો સમય લઈને મૂડ બનાવવો પડતો અને ભજવ્યા બાદ સામાન્ય સ્થિતિમાં આવતા પણ સમય લાગી જતો. વિકરાળ ચહેરામાં સંજીવ કુમારના ઉત્કૃષ્ટ અભિનયના દર્શન કરી શકાય છે ફિલ્મ જાની દુશ્મનના ઠાકુરના પાત્રમાં, ફિલ્મ ચહેરે પે ચહેરાના ડોક્ટર વિલ્સન તથા બ્લેકસ્ટોનના પાત્રમાં. આ જ રીતે અભિનેતા સંજીવ કુમારનો અભિનય અદ્ભુત રીતે ઉપસી આવે છે જ્યારે એમણે ભજવી છે પાગલની ભૂમિકા. ફિલ્મ ખિલોના, અનહોની અને ગુજરાતી ફિલ્મ મારે જાવું પેલે પાર આ વાતની સાક્ષી પૂરે છે. કાર્યક્રમમાં આપણે સમાવેશ કર્યો છે મોહમ્મદ રફીના સ્વરમાં ખિલોના ફિલ્મના પાગલ વિજય પર ફિલ્માવેલું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

લગભગ 22 વર્ષની વયે સંજીવ કુમાર તે વખતના હરિહર જરીવાલા આર્થર મિલરના નાટક ઓલ માય સન્સમાં લીલા ચિટણીસ જેવા પ્રૌઢાના પતિની ભૂમિકા ભજવી રહ્યા હતા. એમના માટે વૃદ્ધનું પાત્ર ભજવવું એટલે માત્ર સફેદ વાળ અને વેશાંતર સુધી જ મર્યાદિત ન હતું. એમણે તો પાત્રના ભાવનાત્મક ઊંડાણમાં પ્રવેશીને દર્શકો સાથે સંબંધ જોડી દીધો. પ્રયોગ પત્યા બાદ મેકઅપ અને વેશભૂષા બદલીને ઉભેલા સંજીવ કુમારની હાજરીમાં નાટકોની દુનિયાના બેતાજ બાદશાહ પૃથ્વીરાજ કપૂરે પૂછ્યું, અરે એ વૃદ્ધ વ્યક્તિ ક્યાં છે? સંજીવ કુમારે જવાબ આપ્યો, હું જ છું એ. પૃથ્વીરાજ કપૂરે ચકિત ભાવે એમને અભિનયના ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી. આ ઘટનાએ અભિનેતા સંજીવ કુમારમાં અખૂટ આત્મવિશ્વાસ ભરી દીધો હતો, જેનો ઉપયોગ એમણે આખી જિંદગી કર્યો. એમની અભિનયયાત્રામાં સંજીવ કુમારે અનેક ફિલ્મોમાં વૃદ્ધ પાત્રોની આબેહૂબ ભૂમિકાઓ ભજવી. આમાં ઉલ્લેખનીય ફિલ્મો છે ફિલ્મ પરિચય, જિંદગી, આંધી, મોસમ, વિશ્વાસઘાત, ત્રિશૂલ, મુક્તિ, આલાપ વગેરે. આપણે સાંભળીએ એમની ડોક્ટર અમરનાથ ગિલની ભૂમિકાવાળી ફિલ્મ મોસમનું ગીત. ગીત છે ગુલઝારનું, મોહક સંગીત છે મદન મોહનનું, ભાવસભર સ્વર છે ભૂપિંદરનું.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સ ની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અભિનેતા દિલીપ કુમારનો સંપર્ક કર્યો. દિલીપ કુમાર ત્યારે અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હતા, પરંતુ આ ફિલ્મ વિશે જાણ્યા બાદ એમણે નિર્માતાને કહ્યું કે આ ફિલ્મમાં નાયક તરીકે અદ્ભુત કામ કરી શકે અને ઝડપથી કામ કરી શકે એવા કલાકાર છે સંજીવ કુમાર, તમે એમને લઈને ફિલ્મ બનાવો. અભિનેતા દિલીપ કુમારે માત્ર સંજીવ કુમાર તરફ આંગળી ચીંધી એટલું જ નહીં, પરંતુ ફિલ્મના પ્રારંભમાં ફિલ્મની અને અભિનેતાની પ્રશંસા કરતા કહ્યું,
1: ઇસ ફિલ્મ મેં જો આપ અભી દેખને વાલે હૈ એક અનોખી જિદ્દત હૈ. વૈસે તો જ્ઞાની લોગો કા કહેના હૈ કે જીવન મેં નવ રસ ન હો તો વો જીવન સંપૂર્ણ નહીં હોતા, યાની વો જિંદગી મુકમ્મલ નહીં હોતી. વો નવ રસ હૈ આશ્ચર્ય યાની હૈરત, તાજ્જુબ, ભય યાની ખૌફ, ડર, કરુણા યાની શફકત, રહમ, ક્રોધ યાની ગુસ્સા, ભક્તિ યાની ઇબાદત, વિભત્સ યાની ઘૃણા, કરાહત, શ્રૃંગાર યાની ઇશ્ક મોહબ્બત, વીર દિલેરી ઓર આનંદ યાની સુકૂન ઓર ખુશી. ફિલ્મ નયા દિન નઈ રાત મેં હમારે મુલ્ક કા એક નિહાયત હી કાબિલ ઓર હોનહાર અદાકાર ઇન્હી નવ રસોં કા અભિનય કર રહા હૈ. ઇસ એક અદાકાર ને નવ મુખ્તલિફ કિરદારોં કો બડી ખૂબસૂરતી ઓર નફાસત કે સાથ પેશ કિયા હૈ. હિન્દુસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેં યે એક અછૂતી મિસાલ હૈ, એક કાબિલ કદર કોશિશ હૈ. ઉમ્મીદ હૈ આપ ઇસે પસંદ ફરમાયેંગે.
0: આ રીતે આવી અભિનેતા સંજીવ કુમારની અભિનય કારકિર્દીની યશ કલગીરૂપ ફિલ્મ નયા દિન નઈ રાત. ચાલો સાંભળીએ આ ફિલ્મનું ભક્તિગીત. ગીતકાર રાજેન્દર કૃષ્ણ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગાયક કલાકાર કિશોર કુમાર, લતા મંગેશકર અને સાથીદાર.

0: કોઈ વ્યક્તિ અભિનય કરી શકે એ પણ એનો અનોખો ગુણ કહેવાય. એમાં પણ જો એનામાં અભિનય દ્વારા રમૂજ અને હાસ્ય ઉત્પન્ન કરી શકવાની આવડત હોય તો એ બેજોડ કલાકાર કહેવાય. અભિનેતા સંજીવ કુમાર ચહેરાના હાવભાવ, સંવાદની સમય સૂચકતા અને વાણીના ઉતાર ચઢાવ દ્વારા હાસ્યરસ પીરસવામાં પણ અદ્વિતીય હતા. વાસ્તવિક જીવનમાં પણ એમની રમૂજ વૃત્તિ ચકિત કરી દેતી. એમની ઓપન હાર્ટ સર્જરી બાદ ગીતકાર ગુલઝાર એમને પૂછતા, હાઉ ઇઝ ઇટ? આ એમની વચ્ચેનો કોડવર્ડ હતો. ઇટ શબ્દ દ્વારા તેઓ અભિનેતાના હૃદયને સંબોધતા અને પૂછતા કે હૃદય કેમ છે. અભિનેતા સંજીવ કુમારના મૃત્યુના 3 દિવસ પહેલા જ્યારે ગીતકાર ગુલઝારે પૂછ્યું, હાઉ ઇઝ ઇટ, ત્યારે સંજીવ કુમારે ઉત્તર આપ્યો,
1: ઠોકર મારને કો મન કરતા હૈ.
0: વાસ્તવમાં બાયપાસ સર્જરીમાં પગની નસનો ઉપયોગ હૃદય માટે થયો હતો. આથી એમણે ગીતકાર ગુલઝારની વાતનો આ રીતે રમૂજભર્યો જવાબ આપ્યો. અભિનેતા સંજીવ કુમારે હાસ્ય, મસ્તી મજાક અને મિમિક્રી જીવનના અંતિમ પળો સુધી છોડ્યા ન હતા. એમની હાસ્યપ્રધાન ભૂમિકાવાળી અનેકાનેક ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. ફિલ્મ ગુસ્તાખી માફ, બીવી ઓ બીવી, લેડીઝ ટેલર, અંગૂર, હીરો, લાખો કી બાત, બાત બન જાય, નામુમકિન વગેરે. આપણે સાંભળીએ પતિ પત્ની ઓર વો ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે રવિન્દ્ર જૈનનું, ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને સુષ્મા શ્રેષ્ઠા.

આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મનું શૂટિંગ અનેક દિવસો સુધી ચાલે છે. ક્યારેક એક દૃશ્યના એક ભાગના શૂટિંગ પછી એના બીજા ભાગનું શૂટિંગ બીજે દિવસે કે અનેક દિવસો પછી થાય છે. આથી દૃશ્યનો અડધો ભાગ શૂટ થયો ત્યારે અભિનેતાએ કેવા કપડાં પહેર્યા હતા, એની વેશભૂષા કેવી હતી, એની કેશભૂષા કેવી હતી, કયા હાથમાં કઈ વસ્તુ કેવી હતી, આવી ઝીણવટનું ધ્યાન રાખવામાં આવે છે. ફિલ્મ ત્રિશુલના એક દૃશ્યના શૂટિંગ વખતે અભિનેતા સંજીવ કુમારના હાથમાં સિગાર હતી. દૃશ્યના એક અંશનું શૂટિંગ થયા બાદ નક્કી કરવામાં આવ્યું કે આ દૃશ્યનો બીજો અંશ બીજા દિવસે લેવામાં આવશે. બીજા દિવસે શૂટિંગની બધી તૈયારી થઈ ગયા બાદ અભિનેતા સંજીવ કુમારના હાથમાં સિગાર આપવામાં આવી અને એમને અભિનય કરવાનો સંકેત અપાયો. અભિનેતા સંજીવ કુમારે કહ્યું, ગઈકાલે આપણે શૂટિંગ રોક્યું ત્યારે મારા હાથમાં અડધી સિગાર હતી, અત્યારે આખી છે, એટલે આ સિગાર અડધી થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ. અભિનેતા સંજીવ કુમારનું આ ઝીણવટભર્યું નિરીક્ષણ એમની કામ અને અભિનય પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે. અનેક રસરંગની ફિલ્મની જેમ સંજીવ કુમાર દ્વારા અભિનીત અપરાધ ફિલ્મો પણ ઉલ્લેખનીય છે. આમાંની કેટલીક ફિલ્મ ઇન્સાન ઓર શૈતાન, અનામિકા, ઉલઝન, બેરહેમ, બદ ઓર બદનામ, સુરાગ, બદકાર, કત્લ વગેરે. આપણે સાંભળીએ પ્રણયની અભિવ્યક્તિ કરતા કરતા અપરાધી તરફ ઇશારો કરતું ઉલઝન ફિલ્મનું ગીત. ગીત છે એમજી હશમતનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું, તપાસ અધિકારી અને ગુનેગારને સ્વર આપનાર છે મોહમ્મદ રફી અને આશા ભોસલે.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
2: દિલ સે દિલ તક યાદગાર તરાને, પ્રણય કરવો નાયકનો જન્મસિદ્ધ અધિકાર છે. અભિનેતા સંજીવ કુમારે આ અધિકાર અંગીકાર કરીને આકર્ષક રીતે રજૂ કર્યો છે અનેક ફિલ્મોમાં. પ્રણયની અભિવ્યક્તિ વખતે અભિનેતા સંજીવ

0: કુમારના આંખોના ભાવ, ચહેરાના હાવભાવ અને અવાજના ઉતાર ચઢાવ માત્ર નાયિકાઓને જ નહીં પરંતુ દર્શકોને પણ મોહિત કરી લેતા. આવી મનમોહક ભૂમિકાઓવાળી લાંબી યાદીમાંથી કેટલીક ફિલ્મો યાદ કરીએ. ફિલ્મ આશીર્વાદ, દસ્તક, કંગન, સીતા ઓર ગીતા, મનચલી, આંધી, મોસમ વગેરે. અનુભવ અને ગૃહપ્રવેશ જેવી દાંપત્ય જીવનના તાણાવાણા ગૂંથતી અને ઉકેલતી કલા ફિલ્મો તો ખરી જ, પણ સામાન્ય માનવીની દૃષ્ટિએ કુટુંબમાં પ્રેમ, ત્યાગ અને સામંજસ્યની ભાવના કેળવવાનો સંદેશ આપે એવી અનેક પારિવારિક ફિલ્મોમાં પણ અભિનેતા સંજીવ કુમાર છવાયેલા રહ્યા. યાદ આવે છે ફિલ્મ હમારે તુમ્હારે, જિંદગી અને યહી હૈ જિંદગીમાં કુટુંબના સુખ માટે ઘસાઈ છૂટવાની ભાવનાવાળા પિતાની ભૂમિકામાં સંજીવ કુમાર. ફિલ્મ સ્વર્ગ નર્ક અને શ્રીમાન શ્રીમતીમાં દંપતીઓના દુર્ગુણોને દૂર કરનાર પંડિત સોહનલાલ ત્રિપાઠી અને શ્રીમાન શંકરલાલની ભૂમિકામાં સંજીવ કુમાર. સ્વયંવર અને ઇતની સી બાત ફિલ્મમાં કુટુંબના નિર્વાહમાં પતિ પત્નીનું સંયુક્ત મહત્વ સમજાવતા પતિની ભૂમિકામાં સંજીવ કુમાર. રજૂ કરીએ છીએ મંચલી ફિલ્મનું પ્રણય ગીત કિશોર કુમાર અને લીના ચંદાવરકરના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
1: ગમ કા ફસાના બન ગયા અચ્છા
2: અચ્છા જી
1: એક બહાના બન ગયા અચ્છા
2: અચ્છા

લગભગ 25 વર્ષની અભિનય યાત્રામાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર હજાર રંગના હરિભાઈ સંજીવ કુમાર ફિલ્મ કોશિશના મૂક અને બધિર હરિચરણની ભૂમિકા બદલ તથા દસ્તક ફિલ્મના હમીદની ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી અલંકૃત કરવામાં આવ્યા. શિકાર ફિલ્મના ઇન્સ્પેક્ટર રાયની ભૂમિકા બદલ, આંધી ફિલ્મના રાજનેતાના પતિ જેકેની ભૂમિકા બદલ તથા અર્જુન પંડિત ફિલ્મના સંવેદનશીલ ગ્રામીણ અર્જુનની ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હિન્દી ઉપરાંત અભિનેતા સંજીવ કુમારે સિંધી, મરાઠી, તેલુગુ, પંજાબી અને 4 ગુજરાતી ફિલ્મ રમત રમાડે રામ, કલાપી, મારે જાવું પેલે પાર અને જીગર અને અમીમાં એમના અભિનયના ઓજ પાથર્યા. 6 નવેમ્બર 1985ના દિવસે હૃદયઘાતના હુમલાએ અભિનેતા સંજીવ કુમારના પ્રાણ લઈ લીધા. આથી ગુલઝાર અને ઋષિકેશ મુખર્જી જેવા અનેક ગુણવાન દિગ્દર્શકોએ એમની કથા પટકથાના ગુણવાન નાયકને ખોઈ દીધો. યાદ આવે છે આંધી ફિલ્મનું ગીત.

રંગના હરિભાઈ સંજીવ કુમાર. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: मैं समझ नहीं आता, मैं वही तो बोलता हूँ. फिर मेरे दोस्त मुझे समझाते थे, मुझे पता चला कि मेरे वो भाषा पे कितना काम करना पड़ेगा. सर मुझे अच्छे से याद है कि वो दादा के साथ काम करते करते ड्रामा स्कूल खुला भोपाल में, एक एमपी स्कूल ऑफ ड्रामा. और मुझे पता चला कि भाई यहाँ पे तो मैं पैसे कमा नहीं सकता, ग्रुप में पैसे मिलते नहीं, तो मुझे अब इस इंस्टीट्यूट में जाना पड़ेगा जहाँ पे साल में इतने सारे लोग आएंगे नाटक कराने के लिए. वो खुला ही था. तो मैंने फिर एमपी स्कूल ड्रामा के लिए एग्जाम दिया. पहला राउंड में मेरा सिलेक्शन हुआ, इंटरव्यू में मेरा सिलेक्शन हुआ, फिर वर्कशॉप में मैं गया, फिर वर्कशॉप में चल का एक माहौल. सो भोपाल में मैंने देखा कि एक नाटक कर रहे थे कि मैं कैसे मैंने म्यूजिक बनाना समझा. मैंने सीखा तो किसी नहीं है, मैंने हारमोनियम सीख लिया था, पर म्यूजिक बनाना मैंने कैसे समझा कि एक नाटक कर रहे थे हम लोअर डेप्थ, त्रिपुराई शर्मा मैम जो कि हम उनको डायरेक्ट करने आई थी, जो कि हमारे बीच में नहीं है, पर मैम का बहुत बड़ा योगदान है मेरे को सब चीजों के लिए, काफी एनर्जी में भी जाने ले जाने में उनका बहुत योगदान है. तो मैम का नाटक था और हम उसको कर रहे थे, और संजय उपाध्याय सर जो कि बहुत बड़ा नाम है म्यूजिक इंडस्ट्री में और थिएटर की इंडस्ट्री में, बहुत बड़ा नाम है, SNA अवार्डी है वो, और मेरे गुरु हैं, मैं उनको बहुत प्यार से उनसे सीखा है मैंने. तो एक नाटक कर रहे थे, तो उस नाटक में हम उज्जैन में, हमारी वर्कशॉप लगी हुई थी और उज्जैन में हम एक महीने के लिए वहां पे थे. तो सर ऐसे मेरे सामने ही गाने बना रहे थे, हारमोनियम बजाना मुझे आता था पर मैंने गाने नहीं बनाए थे. तो उन्होंने गाना बनाया मेरे सामने ही, और वो गाना मुझे ही गाना था, तो मेरे सामने बना रहे थे, क्योंकि मैम पूछती थी कि संजय क्या हुआ, तो बताते थे मैम हम कर रहे हैं. तो एक गाना उन्होंने बनाया, एक कविता थी, दिखती है आस क्यों, पाक पसारे, सही में है मन क्यों, क्यों रूठे किनारे. तो उन्होंने इस गाने को कंपोज किया. सर देखिए छोटी सी बात है, पर उन्होंने मेरे सामने कंपोज किया और मैं ऐसे इंस्पायर, इनलाइट हो गया. मुझे लगा कि भाई ये काम तो मैं भी कर सकता हूँ. तो गाना ऐसा कुछ था,

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો

0: ये उसमें इस तरह के गाने, इस तरह का म्यूजिक है। तो कांजी हाउस में उसको बहुत प्यार मिला, मैंने उसके 25 शो किए, और वो फिर कोविड लग गया। हम पृथ्वी करने ही वाले थे, कोविड लग गया, फिर वो पूरा का पूरा बंद हो गया नाटक। फिर अभी बहुत समय बाद मैंने एक बड़ा नाटक, मतलब कम लोगों के साथ में एक बड़ा नाटक बनाने की, बड़ी बात के साथ बनाने की कोशिश की है, जिसका नाम है बहुत जोर से प्यार लगा है, जो अभी लगातार हो रहा है। और
1: उसका एक गाना सुनाओ यार।
0: उसका टाइटल सॉन्ग सुना दूंगा मैं आपको।
1: बिल्कुल।
0: सुनाता हूँ मैं आपको उसका एक गाना है जो टाइटल सॉन्ग है। मैं एक इसकी छोटी सी गंभीर बात आते होता हूँ कि
1: बिल्कुल।
0: एक छोटा सा सेंटेंस, जिस उम्र में मैं पढ़ता हूँ, छोटी उम्र में, लाइक मैं अगर 13-14 साल का हूँ, 12-13 साल का हूँ, उस समय कोई एक कोई इंसान, ऐसा इंसान जिसके होने से आप चमकते हो, जिसके होने से आपको खुशी होती है, जिसके बगल से गुजरने से आपको कोई आपका क्रश है, और वो कोई एक ऐसी बात कह दे, एक सेंटेंस ऐसा बोल दे, उस सेंटेंस का असर कितना समय रहता है, और वो सेंटेंस आपकी पूरी दुनिया कैसे बदल सकता है, वो एक सेंटेंस की कहानी है ये, एक तरीके से। अगर वो नहीं होता तो ये लड़के की जो जिंदगी है, जो गुड्डू नाम का जो कैरेक्टर है, उसकी जिंदगी कुछ और ही होती। उस घटना ने उसकी जिंदगी बदल के रख
1: बदल
0: दी,
1: दी।
0: बदल दी। उस पर एक कहानी है। हर किसी की जिंदगी में ऐसा होता है। एक संवाद कितना इंपॉर्टेंट हो सकता है, भाषा में कितना पावर है, और अगर वो मीन करके, अगर वो सच में इंटेंसिटी के साथ बोला गया सेंटेंस है, संवाद
1: तो वो
0: है,
1: क्या कर
0: तो वो
1: सकता है।
0: क्या बदल सकता है, वो तबाही ला सकता है। तो वो कहानी है। अब ये गाना तो थोड़ा कमर्शियल गाना है, क्योंकि हमारा नाटक भी कमर्शियल है, पर बात वही है कि वो फोक से शुरू होके ऐसे कमर्शियल की तरफ बढ़ता है, क्योंकि वो कैरेक्टर भी ऐसे छोटे गांव से निकल के कहां कहां पहुंचता है, उसकी कहानी है। सो गाना है, अब कंट्रोल नहीं होता, अब बर्दाश्त के बाहर है, इसको कोई रोक सके, किसमें इतना पावर है, सीने के इस पार से लेके सीने के उस पार लगा है, बहुत जोर से प्यार लगा है,
1: क्या
0: पै
1: बात
0: पै
1: है।
0: पै पै पै, बहुत जोर से प्यार लगा है, पै पै पै पै पै, बहुत जोर से प्यार लगा है, सीधे लड़के के हाथों में इलीगल हथियार लगा है, बहुत जोर से जोर से जोर से प्यार लगा है,
1: क्या बात है, क्या बात है।
0: जहन की हर एक चोट थी गायब, उन होठों में होठ थे गायब, हाथ थे गायब, बात थी गायब, दुनिया की औकात थी गायब, गायब पूरा बदन हुआ था, मैं तो उसका कफन हुआ था, बचने को बस सांस बची थी, फिर भी आधी रात बची थी,
1: वाह।
0: सुबह उठा तो कान के नीचे, सुबह उठा तो कान के नीचे, गर्दन पर स्कार लगा है, बहुत जोर से जोर से जोर से प्यार लगा है, पा पा पा पा पा, बहुत जोर से प्यार लगा है।
1: क्या बात है,
0: ये
1: क्या
0: टाइटल सॉन्ग
1: बात है,
0: है।
1: बढ़िया गाना है।
0: जी जी जी
1: कैसा
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन छाया की बस कुछ ही पलों के बाद।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

0: તોષ્ણા થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.
2: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: तथा धात्री माताओं ने मरता आहार बाबते कोई फरियाद हो तो संबंधित जिला पंचायत ना फरियाद निवारण अधिकारी श्री ने अर्जी के फरियाद करी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: તરાની નઈ પુરાની.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નારાજ થાય એટલે મોઢું ફેરવીને બેસી જવું, બીજી દિશામાં ચાલ્યા જવું, થોડા કલાક સુધી વાત ન કરવી કે સીધી રીતે જવાબ ન આપવો, આ બધું વેઠવું પડે છે. પણ આવી પરિસ્થિતિમાં સમજાવવાવાળામાં પણ સમજાવવાની આવડત આવી જાય છે, એ પણ હસીને, ક્યારેક માફી માગીને, તો ક્યારેક ગીત ગાઈને જીવન સાથીને મનાવવા કોઈ કસર નથી છોડતા. યાદ આવે છે અમિત કુમાર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં જાવેદ અખ્તરની શબ્દરચના, લક્ષ્મીકાંત પ્યારેલાલની સંગીત રચના, નરસિંહા ફિલ્મનું ગીત.

અનેક રીતે મનાવવાનો પ્રયાસ કર્યા પછી મનાવનારે નારાજ થનારને પડકાર પણ આપવો પડે છે કે ભલે ભાવ ખાઓ છો, પણ તમે પણ નારાજગીની સ્થિતિમાં વધુ વખત નહીં રહી શકો, વધારે સમય સુધી નહીં રહી શકો, બહુ દૂર સુધી નહીં જઈ શકો. હું ઓળખું છું તમને, તમારા પ્રેમાળ હૃદયને, અને જાણું છું કે થોડી જ વારમાં તમે માની જશો, આવી જશો, પાછા આવી જશો. આવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મજરૂહ સુલતાનપુરીએ મેરે સનમ ફિલ્મના ગીતમાં. સંગીત છે ઓપી નૈયરનું, સ્વર છે આશા ભોસલેનું.

0: આજે અમે રજૂ કર્યા જીવનસાથીની નારાજગી દૂર કરવાના પ્રયાસ રૂપે ગવાયેલા ગીતોનો કાર્યક્રમ. પ્રણયની પુકાર. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.
1: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે સાંજના 7 થયા છે. થોડી જ ક્ષણોમાં વિવિધ ભારતી કાર્યક્રમ જય માલા.
0: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ચિત્રલોક કાર્યક્રમ બસ થોડી જ ક્ષણોમાં.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.